રામ રામ સા આકાશવાણીરે ઘર આંગણ કાર્યક્રમમાં થારા સગલારો ઘણો ઘણો હેત સુસ્વાગત હૈ. મેં હું થારી સિલુજીજી ઓર આજ અપા બત્યારો

પણ હું કીધું પૂઠરો ગીત અભી આપાઓ સુણ્યો હો તો બાયારો બ્યામ હોવે બે નયે ઘરમાં ને જાવે નયા રિશ્તા બનાવે ઓર સારો કુછ પાંગ વાસ્તે નયો નયો ઈ હોવે હે મેડમ રિશ્તા હોવે ની બે જીવન રી સબસુ બડી પૂંજી હોવે હે એ નાતા હી આપણને પરસ્પર જોડે હે ઓર એ રિશ્તા નાતા આપણને મજબૂત કરનો ચીજ હે ઓર આપણને કઈ વાર આપણને કોઈ વાત સુનની ભી પડે ઓર કઈ વાર સહન ભી કરની પડે હે ઓર આપણી રાજસ્થાન રી સંસ્કૃતિ માયને રિશ્તા રો તો બહોત હી મહત્વ હોવે હે રિશ્તા માયને મધુરતા બનાવવા વાસ્તે સમજ સંવેદનશીલતા ઓર આપસી સમ્માન રી જરૂરત હોવે હે મતલબ આપણને બડા બડેરાને સમ્માન ભી દેવણો પડશે ઓર કઈ વાર બે કોઈ આપણને કોઈ દો વાત કહે ભી દેવે તો આપણને બિને ભી ભૂલ જવાનો ચીજ હે ઓર બિને ગાંઠ ની બાંધ રખની ચીજ હે ઓર રિશ્તા રે માયને સંવાદ રી બહોત જ્યાદા ભૂમિકા હોવે હે જદ આપા આપણે વિચાર ઓર ભાવનાને ખુલ્લર સાંઝા કરે તો આપણો રિશ્તો મજબૂત બને હે આપસી સમજ ઓર સંવેદનશીલતા શું આપણને એક દૂસરે રી જરૂરતા ઓર ઈચ્છાને સમજ શકા હા રિશ્તા રે માયને બહેનો સન્માન ઓર ભરોસો બહોત જરૂરી હોવે હે આપણને એક દૂસરે પર વિશ્વાસ હોવાનો ચીજ હે ઓર આપણને કોઈ આપણે દિક્કત હોય યા સમસ્યા હોય તો આપણને બિંગ સાથે વાતચીત કરની ચીજ હે જદ આપા એક દૂસરે રો સન્માન કરાલા તો આપા બાંગો આત્મસન્માન ભી બનાર રાખા હા ઓર ભરોસો હર રિશ્તે રી નીવ હોવે હે રિશ્તે રે માયને સમય દેવણો ઓર ધ્યાન દેવણો ભી બહુ જરૂરી હોવે હે જદ આપા આપણે પ્રિયજનાસુ સમય બિતારિયાવા બાંગે બાતને ધ્યાનસુ સુણા તો બાંગો મહત્વ ઓર ભી જ્યાદા બઢ જાવે ઓર રિશ્તે રે માયને મધુરતા આ જાવે હે સમય દેવણો મતલબ હૈ કે આપા શારીરિક રૂપ સુની ઉપસ્થિત રહેવણો કોઈ માનસિક ઓર ભાવનાત્મક રૂપ સુ ભી જુડનો હૈ એક દૂસરે રી ચિંતા કરની ફિકર કરની આપણે બડા બડેરા રો ખાણે પીણે રો ધ્યાન રખનો બાંગી દવાઈ કોળી રો ધ્યાન રખનો એમ શું કે હૈ પરિવાર રે માયને પ્રેમ બનેડો રહેવે સ્નેહ ઓર પ્રેમ રિશ્તા રી ગહેરાઈને બઢાવે હૈ આપણે જેકા આપણા ઘરના સદસ્ય હોય બાંગ પ્રતિ સ્નેહ ઓર પ્રેમ વ્યક્ત કરનો રિશ્તાને મધુર બનાવે હે છોટા છોટા કામ જ્યાં કઈ વાર આપણે કિને કોઈ આપણ સરપ્રાઈઝ દેવા યા ફિર કિંગી છોટી સી તારીફ કર દેવા છોટી છોટી ખુશિયાને સાંઝો કરનો રિશ્તા રે માયને મીઠાસ ઘોલ દેવે હે રિશ્તા માયને કદી કદી ગલત ફહેમિયા ભી હો જાવે યા મતભેદ હો એસી સ્થિતિ રે માયને આપણને માફી માંગ લેવણી ચીજ હે ઓર સુલહ કર લેવણી ચીજ હે ક્યુંકિ આપણે ભી કોઈ ગલતીને આપા લંબો ખીંચાંગા તો બા લંબી બઢતી જાસી ઓર બટ ભી ટાઈમી આપા માફી માંગર ભી બાતને સુલઝા લેવા તો બિંગ સુ બઢિયા ઓર ચીજ કોઈ હોઈ કોન શકે માફી માંગણ સુ આપણો અહંકાર કમ હોવે ઓર રિશ્તા માયને સુલહ હોવણ રી સંભાવના ભી બઢ જાવે હે સુલહ કરની મતલબ સમજોતો કરનો એક દૂસરે રી ભાવના રો સન્માન કરનો રિશ્તા માયને મધુરતા રાખણો એક આપણને આ મતલબ કે આ કોશિશ આપણને કરતી હી રહેવાની ચીજ હે સંવાદ સમજ સન્માન ભરોસો સમય સ્નેહ માફી ઓર સુલહ રે માધ્યમ સુ આપણ આપણે રિશ્તેને મધુર ઓર સ્થાયી બના શકા હા ઓર આપણી રાજસ્થાન રી સંસ્કૃતિ રે માયને રિશ્તા રો મહત્વ હંમેશા સુ હી રહ્યો હે ઓર ઇન મૂલ્યવાન સંબંધાને સંજોડ રાખણો આપણી જિમ્મેદારી હે જીવન માયને મધુર ઓર મજબૂત રિશ્તા હી આપણને સચ્ચી ખુશી ઓર સંતોષ દેવે હે ઓર આપણે ઘરે માયને પ્રેમ પ્યાર બનાર રાખે હે જદ આપણે એક દૂસરે રી પરવાહ કરસા ચિંતા કરસા ઓર બે ભી આપણો ઇતનો હી ધ્યાન રાખસી તો ઘર આપણો સ્વર્ગ રે સમાન બન જાસી